મેં પ્રેમ કી દીવાની હું ફિલ્મમાં લ્યા હ્યા ગીતા ઉપરાંત કર્યા હોય સુપૈતાના કિશોર કુમાર યારાના ફિલ્મમાં અંજાન હંચેન ગીત સંગીતકાર રાજેશ્વર.

નમસ્કાર, હાઉ સ્નેહા ગાઉસ, યુવા સાત કાંઈ મુખેલ ખબરો. પદ્મ વિભૂષણ પુરસ્કાર ફાવો જાલ્યો નામનેચો પણવાણી ગાયિકા ડૉક્ટર તીજનબાઈ હાંકા આયજ દુખેસ્ત મરણ આયલે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન આની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાણી તાંચા મરણાચેર દુઃખ ઉક્તાયલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાણી આયજ આદલે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન હાંકા તાંચા જયંતી નિમતાન આર્ગા ઉપલી. ગોયચા મુખેલમંત્રી દોતોર પ્રમોદ સાવંત હાંચા હજેરીન પોરવરી એલિવેટેડ કોરિડોરાચો નિમણો વેત યશસ્વીપણાન કાલ બસયલો. ગોયંત રિજુવિનેશન ટુરિઝમ ઇકોસિસ્ટમ તૈયાર જાલ્યા. તશેંચ ગોયંત વૈજકી પર્યટન સુરૂ કરપાચ્યા ફાટભુંયેર વેલનેસ પર્યટન ધોરણાવરવી કામ સુરૂ જાલા અશી માહિતી મુખેલમંત્રી દોતોર પ્રમોદ સાવંત હાણી દિલ્યા. રાજ્યાતલ્યા સગળ્યા સરકારી માધ્યમિક શાળાની આતા આધુનિક સુવિધા ઉપલબ્ધ આસાત આની વિદ્યાર્થ્યાની, ખાસા કરૂન ગાંવગીર્યા વિદ્યાર્થ્યાની હ્યા સુવિધાંચો લાવ ઘેવચો અશે આવાહન મુખેલમંત્રી દોતોર પ્રમોદ સાવંત હાણી કેલા. આની કોંકણી સાહિત્ય આની નાટક લેખનાંત કેલ્લ્યા ઉલ્લેખનીય યોગદાનાચી દખલ ઘેવન પણજી કલા અકાદમી આયોજીત કોંકણી રાજ્ય નાટ્ય મહોત્સવા નિમતાન જ્યેષ્ઠ સાહિત્યિક આની નાટકકાર પુંડલિક નાયક હાંકા હ્યા વર્ષાચો જીણે ગૌરવ પુરસ્કાર જાહીર જાલા. પણજેચ્યા કલા અકાદમીચ્યા દીનાનાથ મંગેશકર કલા મંદિરાંત 10 જુલાયાક સાંજેચ્યા 5 વરાંચેર આયોજીત કેલ્લે કાર્યાવળીંત હો પુરસ્કાર તાંકા ભેટયતલે. યો આશિલ્લ્યો કાંઈ મુખેલ ખબરો.

મોશનો 7 વાળા 20 મિનિટ કોકણીત લેવો પ્રાદેશિક ખબરો 7:30 વાળા સાઉન આઈઝ T20 વર્લ્ડ કપ અંતર્ગત ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ હા પગદા મધી મેચ જવચેલ આસા ત્યાં ખેળાચે પ્રત્યક્ષ ધાવતે વર્ણ તો આમચા માધય તશેજ FM રેનબો સેવેતલ્યાન આયકું શકતાત અને આમચો કારવી આમચો સૂચ્યો કારવી તુમી આયકું શકતાત આમચા ન્યૂઝ ઓન AIR એપ ચા માધ્યમાતલ્યાન સાત વાર 98 કોંકણીતલ્યાન ખબરોસ 8 વાર હાલો ગોયકર આયતાજી સાંસ જોગી કારવર 9 વાર ન્યૂઝ એટ 9 9:15 સાઉન ઓન ધ રોક્સ પછી મી સંગીતાજી પેશકશ 10 વાર હિન્દીતલ્યાન ખબર જતર 10:05 આમચી પછી મી સંગીતાજી કારવર 11:05 ઇંગ્લિશીતલ્યાન ખબરો 11:10 સોફ્ટ રોક મ્યુઝિક समाष्टानो ही जाली रो परिशा आमच्या आयच्या दिसा वितरावपी आमच्या तरेक वार अशा कार्यवेची 105.4 MHz FM रेनबो भाऊ संगतक भावगीत कार्यक्रम